0: હાજી હબીબ જેન સ્ટોર દે મિસરી બાંડા બાઈપાસ ચોક દે ખોગ રોડ સર જમા ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી કે ખેસ્તા બોર્ડ લગો લે દે હબીબ જેન સ્ટોર સરદાર કરિયાના સ્ટોર દે મેન બાજાર અકોડ ખટક કે આદે સરમ ગોરા જમા દે ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી કે જમા પનું બાંધે ઇકરામ દુકાનદાર દે આદે સરમ ગોરા દે ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી કે આઝાન ફાર્મેસી દા જનાઝગા નોશેરા પીર સબાક ખવાસ ખાન ચોક નિઝ જનાઝગા નોશેરા પીર સબાક આઝાન ફાર્મેસી સરજમાં ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી કે સહી અફઝલ સુપર સ્ટોર દે મહલ્લા શાકિરાબાદ મીર અકોડા ખટક સોરી મેરા અકોડા ખટક શાકિરાબાદ મેરા અકોડા ખટક અફઝલ સુપર સ્ટોર દે ગોરા દે સર ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ અદીના ઇલાવા અબ્દુલ રઉફ જન સ્ટોર દે પુરાણા બાજાર અકોડા ખટક મને એવું ખબર દર તકુમ કેના એડ્રેસ શામેલ બ્યાર તકુમ કામરાન કામરાન ઘર મહલ્લા અમન ખેલ તુલંદઈ મિસરી બાંડા જીનકો મદરસી સર પખવા કે યની કામરાન સર જમુક દ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી કે દેશ કામરાન દી પકોર કે મિલાવી ગઈ મલક અખ્તર દે ઈદગા રોડ મહલ્લા ફરીદ ખાન મૌલાના નિસાર સેબ જોડ કોર તા બિલકુલ મખામખ મલક અખ્તર ઈદગા રોડ દી સરમ દ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ કારી સુલેમાન હસન માર્કેટ ખોળ બાજાર અકોડા ખટક દ સરમ દ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ ખબર મે દા કવલ કેના બાચા ખાન ચોક બહેરામ ખાન માર્કેટ દે અકોડા ખટકકારી સુલેમાન કે પાસે ઇશમા કે તમામ પ્રોડક્ટ અવેલેબલ હૈ ઉમીદ હૈ કે વો આપ ખૈરિયત સે હોંગે હા કારી સાહેબ હમ ખૈરિયત સે હૈ આપ ભી ખૈરિયત સે હોંગે ખબર મે દા કો લગના ચ ગોરા દ ઇશમા પ્રોડક્ટ હર ઝે મે લાવીગી સઈદા માશાઅલ્લા હર ઝે મે લાવીગી ખુતા જો બલગા ખવારી કવઈ અલગ બચ કમ દેનો દ કોરના વર બહાર કે ગઈ કતા સો હર ઇલાકા કે જમા આવાઝ હો રહી જમુંગ દ ઇશમા પ્રોડક્ટ મિલાવીગી સઈદા માશાલા એડ્રેસ ચ કમ દેનો આગમ સર રેગ્યુલર શામિલીગી જુનેદ બગદાદી માશાલા જમુંગા દ કરક દ લકી દ બનુ દ ટાંગ દ ડીઈ ખાન દ દે ઇલાકે એરિયા સેલ ઓફિસર દે નો આગ કમા તકમ કાર્ડુન રાલીગી કે જરા પ્રોગ્રામ કે દા કાર્ડુન શામિલ હોમ નો ઘંટ પૂરો કીગી લકા યોસો એડ્રેસ રાલીગલી દી વઈ ચી ચાઇના પ્લાઝા દા દુકાન નંબર વન અઝમ ચાઇના પ્લાઝા હાજી અબ્બાસ ખાન માર્કેટ પર મેન કરેક સિટી કે લાલા કોસ્મેટિક સ્ટોર દે વઈ ચી દસરા દ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ કરામ ભાઈ દેના ઇલાવા બનુ કે ચિકમ તાજિકલી અડદા બનુ કે દલતા હામિદ મોબાઇલ નો કોસ્મેટિક સ્ટોર દે દસરા દ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ સહીદા દેના ઇલાવા બનુ કે બેરૂન પ્રિટી ગેટ દે નેઝ ડોક્ટર રતન બનુ જાન શોપિંગ સેન્ટર સર જમુંગ દ ઇશમા ચિકમ દેનો આગ તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ સહીદા અદેના ઇલાવા ચિકમ દેનો લોકમાન મનિયારી બાજાર સરાય નવરંગ કે દેશી દા ગરીબ દલતા ના તલે ઓસ માં ખુદાસી આવરી દલ્યું હા મહેતાબ કોસ્મેટિક સ્ટોર દે મહેતાબ કોસ્મેટિક સ્ટોર ચિકમ દેનો દા પર ડોમેલ બાજાર કે દે સુરાની માર્કેટ કે ચિકમ દેનો દા નસરુલ્લા ગવર્મેન્ટ વાલા દે અલી માર્કેટ તોરકા બાજાર બનુ સઈદા દસરા દ ઇશમા ટોલ પ્રોડક્ટ મિલાવી ગઈ દેના ઇલાવા ચિકમ દે લબીબ કોસ્મેટિક્સ દે લબીબ કોસ્મેટિક્સ સર દ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ પતા નહીં જુનેદ બગદારી છેદા કમ ઝે કે દે ખતખત નુસરતી કે ક્યુ એમ સ્વીટ બેકરી વાલા દે દસરા પ્રોડક્ટ જમા દ ટોલ મિલાવી ગઈ દેના ઇલાવા મદીના સુપર સ્ટોર દે દા ચિકમ દેનો હાજી ઉમરદીન પ્લાઝા પેલને દુકાન પીર મસ્જિદ કરક મદીના સુપર સ્ટોર દસરા ઇશમા પ્રોડક્ટ મિલાવી ગઈ દગશાન દે ઓમ પદક્કા પીર સાહેબ માર્કેટ કરક ઉમરદીન પ્લાઝા કે ફેદા કોસ્મેટિક સ્ટોર સર મિલાવી ગઈ પીર સાહેબ મસ્જિદ ચિકમ દેનો દલ તકી ઉમરદીન પ્લાઝા કે ઇમારત કોસ્મેટિક સ્ટોર સર મિલાવી ગઈ ઓદીના ઇલાવા ચિકમ દેનો પમીટાખેલ બાજાર કે ચિકમ સાહેબ ગુલ મરહૂમ મલક સાહેબ ગુલ મરહૂમ પ્લાઝા દા પદી કે અલી કોસ્મેટિક સ્ટોર સર સમુગ દા ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ દેના ઇલાવા ચિકમ દેનો મેન અડ ગુરીવાલા કે ઝુબેર અલી શાહ સર ઇશમા પ્રોડક્ટ મિલાવી ગઈ યની જમા દ ખબરી મતલબ દારે કે ના કે કઝા પ એડ્રેસ ઓબાંધે રાશમા તખ્ત નુસરતી કે સોકુમ જમા આવાઝ ઉરી સનાન ફેશન પોઈન્ટ સેન્ટર દે તખ્ત નુસરતી કે દસરમ ગોરા દ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ નો માશાલ્લા દુમ રડીરે એડ્રેસ ઈ દીગે ના ચે દ જમા પ્રોગ્રામ ચ કમ દેનો દા બસ સિર્ફ દ એડ્રેસ ઓ નજર શી નો દા દ ચ ગોરા ઇશમા પ્રોડક્ટ હર ઝે મિલાવી ગઈ બ્યા જમંગ દ કપની હેલ્પલાઈન નંબર દે 0342 311 2292 0342 311 2292 દા જમંગ કપની હેલ્પલાઈન નંબર દે તાસો તો સમસલે વી પદી નંબર કાલ મેસેજ કોલે શઈ દુબારા દરતો એમ કંપની હેલ્પલાઈન નંબર જમુંગા નોટ કઈ દા જમા કશરો રે નામ સરવી આગા માશરા દી માર્કેટનું કી ગિરસી ખબર દે 0342 311 2292 બાંધે કોન્ટેક્ટ કોલે શઈ વિક્રમ ભાઈ
1: વક્ત લાય ખુદા જાય દરવા
0: وای چې ستا پروگرام ډېر خوښ دی, ستا خبرې مې ډېرې خوښې دي, خو بای تاسو چې کوم دی نو میسج نه شاملوئ, میسج د نه پاتې شي. نو که دا شامل مې هم کړو نو تا ته څه پته لګي چې دا زما میسج دی, ځکه تا خپل نوم نه دی لیکلی. بے قرار وزیر ډېره زیاته مننه, وای روپ ماما ته مې سلام ورکړه. وعلیکم السلام. ادینه لو فائقه فاطمه کائنات دلنډي لنډي وکي جمیل خان سره شمه پروډکټ ملاويږي. اکرام بھائی تاسو اشما ہربل اسپرے ڈیر خیستا دا, اشما کاسمیٹکس ٹول ڈیر خیستا دی, فائقہ فاطمہ کائنات دا بھائی ڈیر مننا خوشحال ہو سے. السلام علیکم سویٹ اکرام خان بھائی. خدا کی رضا. اکوڑا خٹک کی واحد دے, نوید دے, ضیا دے, نیو فرینڈز دے, نہار علی دے, دانش دے, دوی سر گور استاد دیشما تمام پروڈکٹ ملاوی کے بڑا بیرے کے اورنگ زیب مارکیٹ کی, بلکہ اورنگ زیب مارکیٹ سے پخوا کے در راشد دی کور کے دیشما تمام پروڈکٹ ملاوی کی. ادینا علاوہ چکم دے سبزلی مارکیٹ ماجر بازار کے زبیر دے, اماد دے, وائی دی سر دیشما تمام پروڈکٹ ملاوی کی, تالاش کی گرین ویلی دا ماشاء اللہ, سم گور دیشما سلمین خان, زبیدہ نور, شازیہ ڈیرا زیادہ منانا لکی مروت نہ خوشحال ہو سے. اچھا دین علاوہ چاہ میسج را لگلے چھے کرام بھائی ماں تکریم ملو شو تاسو کال نہیں اسکو, زمان بخیل تک کائنات ہے زکا چھے علی جن سٹور والا حکیم آبات والا ہوئی چھرا خور راغلے وما پروڈک ورکڑا عبدالغفور یما دا ٹانک اما خیل ہونا, بسم اللہ جن سٹور سرم پروڈک ملاوی کی اما خیل کے دے گا نا ازہ رائے میں کرام بھائی دا چکرنا آوائی جزا دکان لنے ہم تلے بس مزا نوسک کبھی گرمی دا کیسر موبائل زون منگل میلا دا فون پلی کمرہ گلے اڑے رسیات مننا سوہا حکیم آباد نسنگ اے سوہا. السلام علیکم اکرام بھائی سنگھ خائی چک ٹاک برابر حبیبا یما مدینہ ہوم را سر ملگری دا دباجا بام خیل خدا چھتا خو آواز ہو رہے. سلامونا سلامونا اکرام بھائی ز شاعر الیاسیم دا وزیرستان نا میرلی میران شاہ رزمک مکینہ وانا بکخیل دا کم علاقی دی کنا پدی ٹولو کی گورا زما دا اشما پروڈکٹ تاسو ته ملاوی خپ آسان خا بنو جانزی بھی گلی کے زما ډیر خو گرور دے حافظ زہیر بھائی شعیب مارکیٹ کے گرنالی گلی کے پرائمری اسکول نمبر 2 چکم دے بوائز اسکول دے سارا داغ دکان دے لالین ٹریڈر زما دا اشما پروڈکٹ ور سره ملاوی ڈومیل کے صدف خان دے پکا بچ غوری والے کے نادر سموسو والا دے رفیع اللہ زما ډیر زیات خو گرور دے ککی اڑکی دا سارا دا اشما تمام پروڈکٹ ملاوی گی. بھائی زر ہانا ایم دا ٹانک نا گرام بھائی گولڈ بلیچ رائس فیس واش اشما ہربل اسپرے اور اشما سرف ڈیر خیست دی دا کپڑوں دا پارا کہ میں خوین دے زما آواز اوری اشما سرف استعمال ہوئی لگ ٹائم کے بمو کپڑے خیست کی گی خرابی کی بنا زڑے کپڑے بمستا سو نوی خکاری بلیچ دا اشما سیرم اور کی فری دے وادہ خادے خوشحالے لزے نو دا اشما دا بلیچو انتخاب ہو کئی دا دینا علاوہ اشما سکن پالش استعمال ہو لے شئی عام سکن پالش کے دو بوتلے دوڑے بھی زمونگا گی کے دری دی سیرم فری دے اشما رائس ارجن فیشل گولڈ ارجن فیشل او ڈیلی ارجن فیشل دیکھم سیرم فری دے اشما رائس ملتانی مٹی ماسک استعمال ہو لے شے اشما زعفرانی ملتانی مٹی استعمال ہو لے شے مدی کے چکم دینو اشما زعفرانی ملتانی مٹی کی چکم دینو اغم منتول دی مخدر لے بالکل یخی خان مایوب خان ڈگر نرینا ڈیرا مننا رورا خوشحال ہو سے. ونس اگین اشما نور تھینک یو دا بابو زینا. السلام علیکم اکرام بھائی سلامونه می قبول کا. وعلیکم السلام. ائی زایما د جلالانا بھائی سنگے بھائی زما ایس ایم ایس ولے نہ شامل ہوئے بھائی ما سحر ہم ایس ایم ایس کڑو بنور والے رسول اللہ بھائی زما خور کابل سواد کے وعدہ دا ماور لدا اشما مشورہ ورکڑلا بھائی وئی چی کابل کی چرتا ملاوی کی زما خوگی خور بارڈر بند دے کابل کی زمونگا شمشاد مارکیٹ کے شمشاد کاسمیٹک سٹور زمونگا مین ڈیلر ابھی سر بشما ٹول پروڈکٹ ملا بارڈر بند دے نو بس پکا پروڈکٹ ورو لی محمد عامر فروم لنڈی وا وئی چی بھائی آواز دے اوکے راضی مننا خوشحال ہو سے مامو زہنی ام دن اندر کونا ویلکم ہنی. السلام علیکم اکرام بھائی ویلکم بخیر رالے درتے آواز دے کلیئر دے لائی بخانی دے کرک نظر سر عمل کرتے کو. السلام علیکم اکرام بھائی ز ازران دا اکوڑا خٹکنا ویلکم ازران ابو زر شنکر نامانا نا خوشحال ہو سے لوئی سڑے. السلام علیکم اجی سیب سنگھ خی ٹک ٹاک برابر عمران کنڈی ام در پیزونا. السلام علیکم اکرام بھائی تازو ریگولر لسنر عبید خانی بٹانے. السلام علیکم اکرام بھائی وعلیکم السلام بہادر خیلو نا محمد نسیم ڈیرم ادباد نسیم استوڑے میں شپ خیر رالے ٹائم را سر سر ترسی بس دا اخیری میسج شاملو ما وی بھائی ز مومن آئیم دلکی مروتنا بھائی تاسو وال سن باک ستاسو وال سن بلاک دویما ورز دا چی یوز کو ما نو دا سی اوبغون تی کوی کریم نو آیا دا خو بس خراب نوی بلکل نده خراب زما خوگی خوری دا گرمی والے دے یو ورز نیمه فریش که دا بلکل بٹایت شی دا دکانداران وی کنه دا اکثر گرمی تا بازی شیزونه کی دی نو اگر دیر گرمی دا وجه چکم دے آغا بیا اوبشی. گرمی دا کنا هر سویلی که دا ډیر خراب گرمی دا نو چرتا دا سی فریج کی کیدا ان شاء الله ٹھیک بشی ہاں ہی سائیڈ افیکٹ نوی دے سن بلاک او دین علاوہ زمگا اشما بیوٹی کریم استعمالول شی د مخ کولا دا پار کم خو اندرو زمگا آواز ہوئی او اشما ہربل سپری استعمال ډیر ډیر کوی سرګه پټوی مخ باندې کوی سکن بمو خرابی کی نه ان شاء الله بیا ما ملاوی گو هر چرتا چوسی طلبات خوشحال او بریالی اوسی دعا درخواست دے اشما کاسمیٹک زندہ باد پاکستان پائندہ باد

નેક્સ્ટ મેસેજ ચા કરે થાય ફારુકભાઈ. વાહ જી વાહ, ફારુકભાઈ સડે માં છે હર કલે દર તવ્યા જી. ભાઈજી ફરુકી ફિફસી હોટલ વાલા ભાઈ છે. રાસભાઈ તો રિસ્તર કે દર પસી દી મહેફિલ તછે રાજે દાસ સ્પીલા નો સરા રાજા. વાજી વાજી બસ નન મહેફિલ તા અચાનક રોગલો સા ફરુકભાઈ નન અચાનક રોગલો. ફરુકભાઈ યો જહાન વનના થેન્ક યુ સો વેરી મચ. ભાઈ છે રાજભાઈ રસુલ બાદશાહ રોદા બ્લેક છંભાઈ કરકના જી હાલકો જી તો સબ હબ લેશી લશ કે વેટ રાય શોરો સરા ઓર વૈસા

0: தான் வாங்கிட்டு ஒண்ணு தூர டிவி தூர சிப்பாதாங்கண்ணா. हाओ जी काल तब मुकावेर कहू जी बिल्कुल यो काल तब की मुकावेर को सिफर 97 292 292 जी बिल्कुल आरे गुरु जी मुश्तरा काले लारे सोक्ति जी अस्सलाम वालेकुम.
1: सलाम राज भाई अस्सलाम वालेकुम
0: जी. वालेकुम अस्सलाम दा बसो कुर सर किम जोना जी
1: दा लक मरवत खान अफजल बहादुर खान दा.
0: हाय हाय हाय हाय पदिचे माने विषय
1: यार वो पत्ते कतोर पत्ते तना से 550 घंटे में ट्राई गाने में
0: दा खबर दे चा वेलो વેચે ઢેર ઝોન મેં સ્થળે એકડો પો કાલ મને કહેના મોચે સુમરા સુમરા કાલ દે લખા સે એમ જાય કે મેલા ઉશે વેચે 58000 કે મોચે ખલક 558 જાલી ટ્રાય હો કિસા
1: મા 550 હો કે 550 કે 150 ગે ટે ધરલે
0: હા હા
1: આદા 400 દા ગાસે ટ્રાય ગાને મે ઉકડી દી
0: સહી કુરબાન બિલકુલ પુઝડા મે લાગી કાલ છે દા બિલકુલ મિસ્તાઈ પાતા દા ન મે લેવી જી અઝકે છે ઓરિદુન કી માશાલ્લાહ કાલ દે લારે જસ ડેર દી કના નો અલ્લાહ પાક તૈનોર ડેર કી નો કાલ ઝકે ન મે લેવી છી ઓ ટેલિફોન યોદ ઓરિદુન કી ડેર દી માશાલ્લાહ
1: બસ ખુદા મો દા ગાસે કામયાબ તલરા મુરા તરબાન ખુશી ઓ મુરા તરલીસ કી દા ગાસે ટ્રાય ગાલી કો ગા સર સર કવા ખુશી ના કહું કના
0: સહી સહી દારો તવે છે પ્રોગ્રામ નો સરા વોર વે સ્ટાર્ટ ના ઓ બલકે દુમરા સોક છે ટેલિફોન ને ટ્રાય કે આગો પ્રોગ્રામ સવરે દલાઈવી છે મોબાઈલ મને
1: દા ખબર દે સહી દા કે ઓ સિયો મોબાઈલ દા પેગા મુરા પ્રોગ્રામ આર બહુ આકાર પર કહું કના
0: સહી બાદ દા સે ચાલા છે તો તો બોઝ છે તા રેડિયો ખલાસા
1: અલ્લાહ દે ખેર લરી અલ્લાહ દે ખેર લરી કસમ દો નો પ્રોગ્રામ વારુ અન નો કાલ ઓ લગે જી દા
0: બસ દા યો રેડિયો છે દાદા બસ તો તચે તા ખલા કે ખેર તા યો રેડિયો બતો તા જચે તા ખલા شفقت لسن چمش پساروی ان شاء اللہ چمجھ نور دے کمیابی طرف تسو تو سے یو جہان مننا ہے
1: بس ہوتائی راز بھائی وہ زراخ پلا مینا نوی دا دروازن مولا دے ورکتی تاوی زنا
0: آئے ہائے شیر طرف تا چی سوک لوڈ شی کنا بیا خو خاما خا شیر تا خوزا شیر گئے وی چی اصور تا وائی وائی وائی وائی کنا وائی وچی مینا نوا اندخنا می نوا وچی مینا نوا اندخنا می نوا بے غم جوان و وسوسا می نوا استادا نسا پر کتو مننا تا جوڑ وجلی ام خو پورا می نوا
1: واہ
0: واہ واہ
1: اسلام
0: کے کمیز لاندے بنے کا لام کے کمیز لاندے بنے. ہاں جی ہاں جی صحیح دا جی
1: جی
0: جی اوکے جی دے کال کالج جہان مننا چا دعا سلام جی بس تو مینا والے تے سلام دا انی جی تے سلام دا تا سلام جی وعلیکم السلام دے کال کالج جہان مننا تھینک یو سو ویری مچ.